0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: ગુજરાતમાં એક મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ગોલ્ડ મેડલની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યો સાથે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પ્રગતિ પથયાત્રા અને જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસકામોના નિરીક્ષણ અને લોકાભિમુખ સેવાઓ પૂરી પાડવા માટે 20 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ગોધરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આયોજિત કાર્યક્રમોની માહિતી આપી હતી.
1: માનનીય વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ જે પૂર્ણ થયો છે એના અવસરે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. 5 જૂનથી લઈને 21 જૂન સુધી કાર્યક્રમો થશે. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂઆત થઈ છે અને 21 જૂન વિશ્વ યોગ દિવસના દિવસે આ કાર્યક્રમો પૂર્ણ થશે. પ્રથમ તબક્કા 9મી અને 10મી તારીખ છે. બીજો તબક્કો 11મી અને 12 તારીખ છે.
0: કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બોટાદમાં પ્રગતિ પથયાત્રામાં જોડાયા હતા. તેમણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને મોડેલ સ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અપાતી શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેમણે વન કવચ અને મધુસૂદન નેરીની મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ કર્યા હતા. ગુજરાતના 206 જળાશયમાં હાલમાં આશરે 40.87% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં આશરે 68.1% પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમમાં હાલમાં 13,304 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 626 ક્યુસેક પાણીની જ આવક છે. વણાક બોરી ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 300 ક્યુસેક પાણીની જ આવક છે. રાજ્યમાં હાલમાં 9 જેટલા ડેમ જળાશય છે, એમાં 70-100% વચ્ચે ભરાયેલા છે. 50-70% વચ્ચે 31 જળાશય ભરાયેલા છે. 55 જેટલા જળાશય 25-50% ભરાયેલા છે અને 111 જળાશય 25%થી ઓછા ભરાયેલા છે. રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે ગઈકાલે ભાજપાના 4 ઉમેદવારો રાજુ શુક્લ, માનસી પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝારીયાએ રાજ્યસભાના ઉમેદવારી તરીકે નામાંકન પત્રક રજૂ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા પૂરતા સંખ્યાબળના અભાવે ઉમેદવારીપત્ર ભરી નથી શકાયું. ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રક ભરાયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના સાકાર આકાર લઈ રહી છે. આ ફોર્મ ભરાવવાની સાથે જ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના સભ્યો નિયુક્ત થઈને એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે, જે ઘટના ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થશે.
2: पन्नों पर लिखी जाए ऐसी ऐतिहासिक घटना गुजरात के राज्यसभा के 4 सदस्यों के फॉर्म भरने की हुई है. पहली बार 11 से 11 राज्यसभा के सदस्य वो भारतीय जनता पार्टी के होंगे. ये चारों उम्मीदवार आने वाले दिनों के अंदर गुजरात की 6.5 करोड़ जनता का आवाज बनकर देश की पार्लियामेंट में गुजरात के प्रश्नों की वाचा देंगे.
0: आगामी 14 जून सुधी राज्य

0: ના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. આગામી 7 દિવસ સુધી ગુજરાત રીજીયનમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
1: 8 से लेकर 14 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाए हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है वलसाड, दांग, दामन, दादरानगर हवेली, डे 5 से बरसात बढ़ने का संभावना रहेगा. ये तो दक्षिण में था, अभी उत्तर की तरफ ही बारिश होने का संभावना.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. અંબાજીમાં કરોડોના ખર્ચે તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શક્તિ કોરિડોરના માર્ગને મોકળો કરવા માટે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કુલ 4 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. તમામ ઝોનમાં એકસાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત SDM, DYSP, PI, મામલતદાર સહિત અધિકારીઓની હાજરીમાં JCB, ટ્રેક્ટર સહિત મશીનથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાને રાખીને અંબાજીમાં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કામગીરી લઈને અંબાજીના પ્રાંત અધિકારી વધુ માહિતી આપી રહ્યા છે.
2: શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે છેલ્લા 2 મહિનાથી કામગીરી ચાલુમાં છે અંબાજીમાં. એના અંતર્ગત ટોટલ 4 ઝોન્સ નક્કી કરવામાં આવે છે. ઝોન A, B, C અને D. ચારો ચારમાં અમારા DYSP અને DC ની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી સુનાવણી બધું જજમેન્ટ આપીને એને સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે.
0: નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 91.54 કરોડથી વધુનું સાયબર ફ્રોડ આચરનાર ગેંગના મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. જલાલપુર તાલુકાના એરુચા રસ્તા પાસે આવેલા મારુતિ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો લખવિંદર પાજી નામનો વ્યક્તિ અન્યના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાં છુપાવતો હતો. પોલીસે બાતમીના આધારે મારુતિ પેલેસના ફ્લેટમાં દરોડા પાડી લખવિંદર શરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી અક્ષય પટેલ નામના 2 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે લખવિંદર શરવનસિંહ 8 ધોરણ પાસ છે, જ્યારે આદિત્ય પટેલ 12 ધોરણ પાસ છે. વર્ષ 2016માં તેઓ સુરતમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી ઠગાઈ કરવાનું શીખ્યા હતા. આ બંને આરોપીઓએ કુલ 43 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મેળવી તેનો ઉપયોગ ગુના આચરવા માટે કર્યો હતો. આ 43 બેંક એકાઉન્ટ સંબંધિત 110 ફરિયાદો પણ દાખલ થઈ છે. ગુજરાતમાં 1 મહિના દરમિયાન પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું છે. ગયા વર્ષના મે મહિના કરતાં પેટ્રોલના વેચાણમાં 13.11%, ડીઝલના વેચાણમાં 22.92% વધારો નોંધાયો છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 182.26 મેટ્રિક ટન પેટ્રોલનું વેચાણ થાય છે. અમદાવાદથી 9,000થી વધુ, સુરતમાં 7,854, રાજકોટમાં 4,000થી વધુ મેટ્રિક ટન પેટ્રોલ વેચાયું છે. કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે સરકારના વહીવટી માળખા દ્વારા વિવિધ સરકારી સેવાઓને ઓનલાઈન બનાવવામાં આવી છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, સરકારી સેવાઓ, વિવિધ ઓનલાઈન સેવાઓ મળીને મોટાભાગની કામગીરી ડિજિટલ બની છે. લોકો ઘરે બેઠા હવે ઘણા બધા કામો ઓનલાઈન કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના લોકો પણ કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયાની કામગીરીને આવકારી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાની કામગીરીને અરવલ્લી જિલ્લાના એક નગરજનને આવકારતા આ મુજબ જણાવ્યું.
3: ડિજિટલાઇઝેશનના કારણે આ જે વિકાસ થયો છે એમાં તમામ પદ્ધતિઓ અને તમામ પ્રક્રિયાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. એટલે પહેલા વિવિધ ભરતીઓ જે થતી હતી એના ફોર્મ જે હતા એ હાથ વગા ભરવાના થતા હતા, જ્યારે હવે ઘેર બેઠા મોબાઈલથી ઓન સ્ક્રીન આ બધું શક્ય બન્યું છે. એટલે થોડી જ મિનિટમાં આ બધું જ ફોર્મ ભરવાનું હોય, યોજનાઓ જોવાની હોય, આ બધી જ ઓનલાઈન અરજીઓ કરવાનું હોય, એ બધું જ ડિજિટલ પ્લેટફોર્મ પર બની ગયું.
0: યજમાન ભારતે અમદાવાદના એકા એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન દ્વારા ભારતે યોગાસનમાં પોતાનું અદ્વિતીય પ્રભુત્વ ફરી એકવાર સાબિત કર્યું. બીજા ક્રમે રહેલા જાપાને 3 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્ય ચંદ્રક જીત્યા છે, જ્યારે આર્જેન્ટિનાની એકમાત્ર ખેલાડી નાબિલા બરાઝનાએ બે સુવર્ણ અને ત્રણ રજત ચંદ્રકના પ્રદર્શનના આધારે ત્રીજું સ્થાન પણ મેળવ્યું છે. કુલ મળીને 79 દેશોના 552 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછો એક પદક

0: જીત્યો, જેમાંથી 10 દેશોના ઓછામાં ઓછો એક સુવર્ણચંદ્રક પણ જીત્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલમાં કુલ 40.87% કરતાં વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે બેની ધરપકડ. ગુજરાતમાં એક મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન, જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ગોલ્ડ મેડલની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: જાનતે હો, બેલ્જિયમ યા ગ્રીસ કી કુલ આબાદી ભી ઇતની નહીં હૈ જિસસે ઝ્યાદા મહિલાએં હમારે દેશ મેં લખપતિ દીદી બની હૈ. 3 કરોડ સે અધિક મહિલાએં લખપતિ દીદી બનકર બની હૈ પરિવાર ઓર દેશ કા આર્થિક આધાર.
4: લખપતિ દીદી બનાને કા યે અભિયાન આને વાલી પીઢીઓ કો સશક્ત કરને કા એક મહા અભિયાન હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતમાં મૃતકોના પરિજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત. અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર ગણાવી. આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થશે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ LPMS લોન્ચ કરશે.
1: LPMS એક ડિજિટલ પ્લેટફોર્મ હૈ જિસે ભૂમિ બંદરગાહો કે સંચાલન કો એકીકૃત પ્રણાલી મેં સમાકલિત કરને કે લિયે ડિઝાઇન કિયા ગયા હૈ. ये प्रणाली कार्गो और यात्री प्रसंस्करण के लिए स्लॉट बुकिंग भुगतान ट्रैकिंग और सिंगल विंडो क्लीयरेंस सहित संपूर्ण डिजिटल कार्य प्रभावी प्रदान करेगी. साथ ही सरकारी एजेंसियों और निजी ऑपरेटरों के बीच समन्वय में सुधार करेगी. इस अवसर पर गृह मंत्री मेघालय के दावकी और त्रिपुरा के श्रीमंतपुर लैंड पोर्ट में नव विकसित हितधारक आवास सुविधाओं का भी उद्घाटन करेंगे, जिससे सीमा प्रबंधन और कर्मियों के लिए बुनियादी ढांचागत सहायता मजबूत होगी. शिवांग मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली.
0: આ પહેલ સ્માર્ટ બોર્ડર મેનેજમેન્ટ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી આધારિત ઉકેલો દ્વારા સરહદ પાર વેપાર અને મુસાફરોની અવરજવરમાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને સુરક્ષા વધારવાનો છે. આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ગઈકાલ સાંજે થયેલી મોટી આગ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હતા, જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. કાસ્ટિંગ કામગીરી દરમિયાન આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડે અકસ્માતની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના બોકારો સ્ટીલ પ્લાન્ટના ઇન્ચાર્જ ડિરેક્ટરના નેતૃત્વમાં 3 સભ્યોની બાહ્ય તપાસ સમિતિની ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી H.D. કુમારસ્વામી અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. શ્રી કુમારસ્વામીએ મૃતકોના પરિવારજનો માટે 25 લાખ રૂપિયા અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આગની ઘટનામાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી 13 જૂન સુધી બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ અને બ્રિક્સ કૃષિ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બેઠકો આ વર્ષે બ્રિક્સ સંગઠનના ભારતના અધ્યક્ષપદ દરમિયાન થઈ રહી છે. બ્રિક્સ એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. બ્રિક્સ દેશો વિશ્વની કૃષિ જમીનનો આશરે 42% હિસ્સો ધરાવે છે અને વિશ્વના કુલ ખાદ્યાન્નનું 45% ઉત્પાદન કરે છે. શ્રી ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બેઠકો બ્રિક્સ દેશોમાં કૃષિ સહયોગને નવી દિશા આપશે. અમેરિકાના એક ફેડરલ જજે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર છે. બોસ્ટનમાં અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લિયો સોરોકીને એક ચુકાદામાં જણાવ્યું હતું કે આ નીતિ કોંગ્રેસ દ્વારા જરૂરી પ્રતિનિધિમંડળ વિના H-1B અરજીઓ પર કર લાદે છે. અમેરિકા સ્થિત ભારતીય ડાયસ્પરા જૂથોએ ફેડરલ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને દલીલ કરી કે તે નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં અમેરિકાને સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે યોગ્ય છે. ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પરા સ્ટડીઝ FIIDSના નીતિ અને વ્યૂહરચનાના વડા ખંડેરાવ કાંડે જણાવ્યું હતું કે કોર્ટનો નિર્ણય રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમના અનુમાનો અને ન્યાયને પુનઃસ્થાપિત કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે નવીનતા, વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય બજારના વિસ્તરણથી આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થવાનો અંદાજ છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના સમારોહને સંબોધતા આ વાત કહી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારતે તાજેતરના

0: વિશ્વમાં 9 મુક્ત કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે 50થી વધુ દેશોને આવરી લેતા વેપાર કરારો છે, જે મોટાભાગના વિકસિત વિશ્વને પસંદગીની બજારોને આવરી લે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સંશોધન નવીનતા ઉચ્ચ મૂલ્યવાળા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જેનેરિક દવાઓની તેની પરંપરાગત સ્થિતિથી આગળ વધી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. દુબઈમાં એક માર્ગ અકસ્માતમાં કેટલાક ભારતીય કામદારોના મોત થયા છે. દુબઈના ભારતીય રાજદૂતે માહિતી આપી હતી કે તેમના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ઘાયલ ભારતીયોને મળ્યા હતા અને હાલમાં સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તમામ શક્ય સહાય અને સમર્થન પૂરું પાડવા માટે કામ કરી રહ્યા છે. ઓમાનના દરિયાકાંઠે MT મારીવેક્સ તેલ જહાજમાં સવાર 24 ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવાયા છે. આ જહાજે એક વિસ્ફોટ થયા બાદ ડિસ્ટ્રેસ કોલ મોકલ્યા હતા, જેના કારણે તેના એન્જિન રૂમમાં મોટી આગ લાગી હતી.
1: પશ્ચિમ એશિયા મેં બઢતી અસ્થિરતા કે બીચ ટેન્કર MT મેરીવેક્સ સે 24 ભારતીય નાવિકો કો સુરક્ષિત બચા લિયા ગયા હૈ. ઓમાન કે તટ પર ચલતે સમય ઇસ જહાજ કે ઇન્જન રૂમ મેં ધમાકા હુઆ ઓર ઉસમેં આગ લગ ગઈ. યે ઘટના એસે સમય મેં હુઈ હૈ જબ લેબનાન ઓર ઈરાન પર ઇઝરાયલ કે હમલો ઓર ઈરાન કી જવાબી મિસાઇલ હમલો કે બાદ પૂરે ઇલાકે મેં તનાવ બના હુઆ હૈ. સમુદ્રી સુરક્ષા એજન્સીયા ટેન્કર પર હુએ હમલે કી વજહ કી જાંચ કર રહી હૈ, જબકી ઇલાકે કી સરકારે તેજી સે બદલતી સુરક્ષા સ્થિતિ પર નજર રખે હુએ હૈ. દુબઈ સે વિનોદ કી રિપોર્ટ કે સાથ પ્રશાંત કુમાર.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઈરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલો બંધ કરવાની અપીલ કરી છે. જો કે તહેરાને ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણા ઉપર હુમલો ચાલુ રાખશે તો તે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે પણ ચેતવણી આપી છે કે જો ઉત્તરી ઇઝરાયેલ પર હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના ગઢને ફરીથી નિશાન બનાવશે. એપ્રિલમાં યુદ્ધ વિરામ થયા બાદ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ તાજેતરનો સંઘર્ષ સૌથી આક્રમક હતો. ઈરાને રવિવારે રાત્રે ઇઝરાયેલી પ્રદેશ તરફ મિસાઇલો છોડ્યા અને આ હુમલાને બેરૂત નજીક હિઝબુલ્લાના ગઢ પર ઇઝરાયેલ હુમલાનો બદલો ગણાવી રહ્યા છે. જવાબમાં ઇઝરાયેલે દક્ષિણ પશ્ચિમ ઈરાનમાં એક પેટ્રોકેમિકલ સુવિધાને નિશાન બનાવી આરોપ લગાવ્યો કે તે બેલેસ્ટિક મિસાઇલ ઉત્પાદનમાં સામેલ છે. પશ્ચિમ એશિયામાં ફરી થયેલા હુમલાઓ પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અત્યંત ચિંતાનો વિષય છે. ભારતે તમામ પક્ષોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને નાગરિકોને નુકસાન ન થાય તેની ખાતરી કરવા હાકલ કરી છે. મંત્રાલયે રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલી વાટોઘાટો પૂર્ણ કરવા પર અપીલ કરી છે, જેથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પાછી આવી શકે. યજમાન ભારતે ગુજરાતમાં અમદાવાદના EKA એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. કુલ મળીને 79 દેશોના 522 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછા એક પદક જીત્યો હતો. તેમાંથી 10 દેશોએ ઓછામાં ઓછા એક સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત શ્રીલંકાના રંગીરી દામુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે 3 દેશો વચ્ચે રમાનારી ત્રિકોણીય સિરીઝના પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ ત્રિકોણીય મેચમાં યજમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે ટકરાશે. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાડ.
2: આજના મોટાભાગના અખબારોમાં ઇઝરાયેલ ઈરાનમાં ફરી મિસાઇલ હુમલા, ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપના સમાચારો પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે H-1B વિઝાની $1,00,000 ફી ગેરકાયદે. આ સાથે જ ઇઝરાયેલ ઈરાનમાં ફરી મિસાઇલ હુમલા, યુદ્ધનો સડબડાટ. સંદેશ પ્રથમ પાને લખે છે ઇઝરાયેલનો ઈરાનના પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ પર હુમલો. વિદેશ મંત્રાલયે ચેતવણી ઉચ્ચારી, ભારતીય ઈરાન જાય નહીં, ત્યાં રહેતા વહેલી તકે ઈરાન છોડે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત. અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર ગણાવી. આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થશે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે આજે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. ઇસસે ભી ઝ્યાદા ઘરો મે હમ ઉજ્જવલા ગેસ પહોંચા ચુકે હૈ પિછલે 12 સાલો મે. સોચો, જબ કરીબ 11 કરોડ રસોઈ સે લકડી કા ધુઆં છટા હોગા, તબ કિતના કષ્ટ ઘટા હોગા.
3: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અબ સામાજિક પરિવર્તન કે માધ્યમ સે દેશ કે સતત વિકાસ કા એક બહોત બડા સ્રોત બન ચુકી હૈ.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જનકલ્યાણ કે.

0: चित्रलोक प्रोग्राम के लिए थोड़ा सा इंतजार।
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી,
3: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: કેજેઆઈટી સાવલી।
5: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
6: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
5: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
7: જાનતે હો, બેલ્જિયમ યા ગ્રીસ કી કુલ આબાદી ભી ઇતની નહી હૈ જિસસે ઝ્યાદા મહિલાએ હમારે દેશ મે લખપતિ દીદી બની હૈ। 3 કરોડ સે અધિક મહિલાએ લખપતિ દીદી બનકર બની હૈ પરિવાર ઓર દેશ કા આર્થિક આધાર।
8: લખપતિ દીદી બનાને કા યે અભિયાન આને વાલી પીઢીઓ કો સશક્ત કરને કા એક મહા અભિયાન હૈ।
7: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે।
0: साथियों, चित्रलोक प्रोग्राम में आपका बहुत बहुत स्वागत है।

0: બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજે આઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
3: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી.
4: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
5: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે.
6: સો ઈઝી.
7: ફસાણો.
8: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
9: જાણકાર બનો, સતર્ક રહો.
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી.
10: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
10: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
10: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
11: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
12: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
11: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
12: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
11: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
13: પતા હૈ, દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ, ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. આયુષ્માન ભારત સે 60 કરોડ સે અધિક લોગો કો મિલ રહા હૈ 5 લાખ તક કા મુફ્ત ઇલાજ, ઓર 19,000 જન ઔષધિ કેન્દ્રો પર 90% તક સસ્તી દવાઈયાં.
14: કિસી એક વ્યક્તિ કી જમીન, ઘર, ગહેને યા દૂસરા કોઈ સામાન બીમારી કે ખર્ચ મે બિકને સે બચા હૈ, ગિરવી રખને સે બચા હૈ, તો યે આયુષ્માન ભારત કી બહોત બડી સફળતા હૈ.
13: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

0: અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથેનો રજવાડી શોરૂમ. અશોકા ધ ગ્રેટ, અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન. શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન સૂટ અને ટ્રેડિશનલ મેન્સ વેર નું અદભુત કલેક્શન. અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક, સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9:50 થઈ છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: સપનો કો હકીકત મેં બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
3: રહેમાન કા સંગીત.

93.9 FM પર આપ છો વિવિધ ભારતી સાથે પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ રાવપુરા વડોદરા.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: 93.9 FM પર શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10:30 થઈ છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આપના ફોન કોલ્સ અને આપના પસંદીદાર ગીતોનો કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા પાયલ શર્મા.
2: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર,

0: हेलो विविध भारती।
1: हाँ जी पायल मैडम बोलो।
0: हाँ जी
1: हाँ जी मैडम, हूँ ભરત ભાઈ બોલું છું, તરસાલી થી।
0: જી, કેમ છો ભરતભાઈ?
1: બસ ફાઇન એકદમ, તમે કેમ છો?
0: હું પણ સારી છું. શું ચાલી રહ્યું છે જીવનમાં?
1: બસ જીવનમાં ચાલે છે, હવે ટેલરિંગ કામ કરું છું અને મજા, સરસ જીવન સારું છે।
0: સારું, તો કહો કયું ગીત સાંભળશો આપ?
1: અચ્છા, મારે પેલું હાઉસ નંબર 44 નું ગાયન સાંભળવું છે,
0: જી
1: પહેલી હુઈ હૈ સપનો કી બાહ હૈ।
0: અચ્છા જી, સારું, તો આવી રહ્યું છે તરસાલી સુધી આપની પસંદગીનું આ ગીત। નમસ્કાર।
1: ઓકે મેડમ, થેન્ક યુ
0: થેન્ક યુ।

કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:20 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: હરરોજ સુબહ 7 સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
3: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
4: ફસાણી.
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
8: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
7: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
9: હેલો વિવિધ ભારતી.
10: અયુબભાઈ બોલો, આગ્રાથી આપની વાત થઈ છે એક વાર.
9: જી અયુબભાઈ, કેમ છો તમે?
10: બસ બસ મજામાં છે મેડમ.
9: શું ચાલી રહ્યું છે આજકાલ તમારે ત્યાં?
10: બસ શાંતિ છે મેડમ, અમને તો ગરમી પડે છે.
9: જી, તમારા ઘરની આજુબાજુ જોવાલાયક કોઈ સ્થળ છે?
10: મેડમ મારે વાગરામાં GIDC જોઈન છે, GIDC કંપની વધારે છે. GIDC
9: પ્રોડક્શન.
10: હા પ્રોડક્શન જ છે GIDC ઝોનમાં પડે એટલે.
9: જી, ત્યાં આગળ તમે વૃક્ષો રોપણ કર્યું છે?
10: આમાં ખાસા વૃક્ષો છે. એમ
9: તમારો અવાજ કટ થાય છે,
10: નેટવર્ક પ્રોબ્લેમ છે મેડમ.
9: હા જી
10: મેડમ, વૃક્ષો છે આપણા ગામમાં, ખાસા વૃક્ષો છે.
9: જી,
10: હરિયાળી જેવું લાગે.
9: હરિયાળી લાગે ને? હા, એટલે આ ગરમીમાં આપણને થોડોક તો
10: રાહત મળે, રાહત
9: મળે. જી, તો આપને વાગરામાં કયું ગીત સાંભળવું છે આજે?
10: મેડમ મારે મિસ્ટર ઇન્ડિયાનું ગીત સાંભળવું છે, જિંદગી કી યહી રીત હૈ હાર કે બાદ ભી જીત હૈ.
9: અચ્છા જી, અયુબભાઈ આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
10: ઓકે, થેન્ક યુ મેડમ.

0: हेलो विविध भारती,
1: जय श्री कृष्ण।
0: जय श्री कृष्णा।
1: रक्षाबेन बोल।
0: हाँ जी रक्षाबेन, केम छो?
1: बस मजामां।
0: મને મારો જ અવાજ સંભળાય છે તો તમારા આજુબાજુ? હા
1: હા, એક એક એક મિનિટ,
0: જી
1: હા બોલો આવે
0: હા, આજની સવાર કેવી છે?
1: બોલો આવે।
0: બાળકો સાથે તમે બિઝી છો લાગે?
1: બસ ના ના, બાળકો સાથે નતા, આ
0: હા
1: થોડી તુવર લીધી હતી, એમ ફોલતા હતા
0: ઓહો,
1: ને બેઠા હતા।
0: અરે વાહ, તમને તુવર સિંગ ફોલવાનું બહુ ગમે? તુવર સિંગ ફોલીને પછી બહુ બધી કચોરીઓ બનાવો, એવું બધું કરો છો તમે?
1: ના, શાક બનાવીએ, શાક કચોરી
0: અચ્છા,
1: તો શિયાળામાં જ ખાવાની, અત્યારે તો શાક ખાવાની મોંઘી નઈ તુવર।
0: હા એ વાત બી સાચી છે તમારી, બરાબર, બાકી

0: કચોરી બહુ સરસ બને હા, મને બહુ ભાવે,
1: હા
0: મને ફેવરિટ છે મારી.
1: આવો કોઈ દિવસ ખાવા માટે આવો અમાર ઘરે, અમે તરસાલી જ રહીએ, આગળ નહીં રહેતા.
0: અચ્છા, થેન્ક યુ સો મચ તમે મને બોલાવ્યું. કહો બીજું શું ચાલી રહ્યું છે અત્યારે?
1: શાંતિ છે. અરે ગાયન આપજો ને, બ્લેકમેલ પિક્ચર નું છે ને
0: જી,
1: પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો.
0: અચ્છા જી, તો સાંભળતા રહો વિવિધ ભારતી, આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર,
1: થેન્ક યુ.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં, પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: હેલો વિવિધ ભારતી.
3: હેલો વિવિધ ભારતી, ગુડ મોર્નિંગ.
2: ગુડ મોર્નિંગ.
3: હા, હું મનસરી નોરવાનો બોલું છું.
2: જી, કેમ છો તમે?
3: બસ, આ બીજી ત્રીજી વખત તમે સાથે વાત થઈ રહ્યો છે.
2: હાજી હાજી,
3: ઓળખાણ પડી. હું સિલાઈ કામ કરું છું, માંડવી રહું, માંડવી.
2: હા, તમારી ઓળખાણ ખરી ને. તમે કહેતા હતા ને કે જેમ શીતલબેન કે નૂરબાનુજી નો ફોન આવે એટલે સ્ટુડિયોમાં નૂર જ નૂર છવાઈ જાય.
3: નૂર, હા. થેન્ક યુ, થેન્ક યુ.
2: તમે લકી છો ભાઈ, બાકી બધા જ કે છે અમને તો કે અમારો ફોન નથી લાગતો, અમારો ફોન નથી લાગતો. અને નૂરબાનુજી નું કનેક્શન એવું છે કે એમનો ફોન લાગી જ જાય છે. બરાબર,
3: મને શોખ જ એટલો છે રેડિયો, તો શું કરું.
2: હાજી,
3: બોલો. કેવું છે, સ્ટાફ માં બધા સારા છે?
2: બધા મજામાં છે. કહો તમે.
3: બસ, બહુ ઘણા સારા છે. તમે પણ સારા હશો, અમારી એ છે શુભેચ્છા તમને. અને તમારી સાથે વાત કરીને મને ઘણી ખુશી થાય છે. તમારો સ્વભાવ સારો છે, શીતલબેન જેવી તમે વાત કરો છો અમારી સાથે.
2: થેન્ક યુ સો મચ. શીતલબેન જેવી વાત કરું છું એવું સાંભળીને મને એમ લાગે કે વાવ, મને કોઈ એવોર્ડ મળી ગયો હોય. કેમ કે શીતલ મેમ જેવું તો કોઈ નથી, એ તો બહુ

0: બહુ જ સરસ, એમના જેવું કોઈને નહીં આવડે.
1: હા, એ તો બહુ સારા, બહુ સારા મેડમ. એ તો મારો તો ખાલી અવાજ સાંભળીને મને કહી દે કે તમે નુરબાનું બોલો છો.
0: જી બિલકુલ.
1: મને ગાયન સાંભળ્યું છે, પેલું સપને સાજન કે છે ને, એનું તેરે પ્યાર મે સબ કુછ કહો કુછ કુછ ક્યા કિયા કભી ભૂલા કભી યાદ કિયા, એ ગાયન મને આપું છું.
0: અચ્છા જી, નુરબાનુજી આવી રહ્યું છે.

0: આખી છે.
1: મારી દુકાન માં તો પોઈઝન સ્ટોર છે, બધું રાખું છું મેં તો, ઠંડુ બંધું બધું.
0: ઓહો, તો અત્યારે ગરમીની સીઝન માં બધા ઠંડુ પીવા માટે બહુ આવતા હશે.
1: હા, બહુ આવે છે.
0: બરાબર. ને તમને સેજે ફુરસત તો હશે જ નહીં, તો પછી ક્યાંથી કોલ લાગે?
1: હા, કોલ લગાડું છું, પણ મેં તો શીતલબેન જોડે અને અલ્પેશભાઈ જોડે વાત થઈ હતી મારી.
0: અચ્છા, અલ્પેશભાઈ, જલ્પેશભાઈ.
1: હા, તમારી જોડે પહેલી વાર થઈ.
0: જી, એમનું નામ જલ્પેશભાઈ છે.
1: હા, મને ગીત સાંભળવું છે, પેલું આપી દેજો ને, ફર્સ્ટ પિક્ચર નું.
0: કયું?
1: ફર્સ્ટ પિક્ચર નું આપી દેજો ને, તુમસે વો સીના કભી મોહબ્બત ના કરની થી.
0: જી.

0: KGIT સાવલી ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: પતા હૈ દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. આયુષ્માન ભારત સે 60 કરોડ સે અધિક લોગો કો મિલ રહા હૈ 5 લાખ તક કા મુફ્ત ઇલાજ ઓર 19,000 જન ઔષધિ કેન્દ્રો પર 90% તક સસ્તી દવાઈયાં.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
0: वडनेरकर ज्वेलर्स વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: હેલો વિવિધ ભારતી.
4: હેલો.
3: હાજી.
4: નમસ્કાર.
3: નમસ્કાર.
4: વિનોદભાઈ બોલ રહા હું, હરિધામ સોસાયટી સે, વારાછા રિંગ રોડ.
3: જી, કેસે હૈ આપ?
4: બસ બઢિયા હૈ.
3: ક્યાં ચાલ રહા હૈ આજકલ જીવન મેં?
4: બસ કિરાને કી દુકાન હૈ, વહાં બેઠા હું. ઘર કી ક્લાસ હો ગઈ અભી 10 બજે તક. મેં બોલા ફોન લગાઉં, લાસ્ટ મેં લગા હૈ.
3: જી, તો આપ ભી યે દોપહર મેં 12 થી 4 બજે તક બંધ રખતે હૈ?
4: નહીં નહીં, ચાલુ રખતે હૈ. અભી મેં માલ લેને જાઉંગા, મિસિસ બેઠતી હૈ ના.
3: અચ્છા. 3-4. હા, ગરમી કી વજહ સે સબ.
4: હા, ગરમી કે હિસાબ સે. વો ગરમી કે હિસાબ સે ક્યા હૈ, મેં નિકલ જાઉંગા માલ લેને. સુબહ મેં 4 બજે ખોલતા હું.
3: જી.
4: સુબહ મેં દૂધ કા ધંધા ભી હૈ ના મેરા.
3: અચ્છા જી.
4: હા, એસકે લીએ થોડા માલ લેકે મેં આરામ કરૂંગા, ફિર શામ કો 5 બજે આઉંગા. 5 બજે તક બેઠતી હૈ મિસિસ મેરી કી ના.
3: તો આપ સુબહ દૂધ ડિસ્ટ્રીબ્યુશન કે લીએ જાતે હૈ?
4: હા, દૂધ કા ધંધા હૈ ના, એસકે લીએ થોડા.
3: હા, તો
4: કિરાને કે મેં દૂધ રખના હી પડતા હૈ.
3: બિલકુલ. ઓર ફિર બહોત સુબહ જલ્દી ઉઠકર જાના પડતા હૈ ઇસ કામ કે લીએ.
4: 4 બજે ઉઠતા હું, 4:30 દુકાન ખોલ દેતા હું.
3: અચ્છા.
4: હા, અભી એક ફરમાઇશ હૈ.
3: હાજી, બતાઈએ.
4: હા, હીરો વિક્રે કો ભી ગાના દે દો ના, અચ્છા વાલા.
3: ठीक है. और बच्चे सब गए अपने अपने घर?
4: हाँ, नहीं गए अभी, तो यहीं आते रहते हैं, वारासा में रहते हैं.
3: अच्छा.
4: तो आते रहते हैं, वो तो जाते आते
3: हैं. बढ़िया. अच्छा है कि घर में बच्चों का आना जाना रहता है तो रौनक बनी रहती है.
4: हाँ, घर वालों का नाम लिख सकता हूँ?
3: जी बिल्कुल.
4: नीना है, मिसिस आरुषि, एकता, विशाल, हिरवा, रुई और बहू है उमा, और बस इतनी फैमिली है.
3: बिल्कुल. तो आप सभी के लिए आ रहा है ये गीत. नमस्कार.
4: थैंक यू.

0: जब प्यार किसी से होता है। आ ફિલ્મનું ગીત હમણાં આપણે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં, શબ્દો હતા આનંદ બક્ષીના અને સંગીત આપ્યું હતું જતીન લલિતે।
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
0: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું। સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।

આવી રહ્યું છે દિવાને ફિલ્મનું ગીત સુખવિંદર સિંહ અલકા યાજ્ઞિકના સ્વરમાં. શબ્દકાર સમીર, સંગીતકાર સંજીવ દર્શન,

0: દિલ ફિલ્મનું ગીત હતું ઉદિત નારાયણ, સાધના સરગમના સ્વરમાં સમીરના શબ્દો અને આનંદ મિલિંદનું સંગીત હતું.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
0: KGIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: બેટા, દાળ માં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે.
2: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
7: સંગીત ભૂલે બિસરે ગીત
8: મેં તેરા રાગ તું મેરી રાગની.
7: ગુજરે દોર કી આવાજ઼ેં, ધુનોં કી અનૂઠી પરવાઝ, સુનહેરે ગાનોં કા અંદાઝ, આપકી સુબહ કો બનાયે ખાસ. ભૂલે બિસરે ગીત
9: તુમ્હારી યાદ સતાતી હૈ.
7: હર રોજ સુબહ 7 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
10: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. કાર્યક્રમ હૈ યાદો કી મહેફિલ. આઈએ લેતે હૈ યાદો કી મહેફિલ મેં એક છોટા સા વિરામ. ઉસકે બાદ પુનઃ હાજર હોતે હૈ હમ આપકે બીચ મેં બહોત સુંદર સે નગમો કો લેકર જિસે સજાયા હૈ હમને સંગીતકાર વસંત દેસાઈ કી યાદો કે સાથ.
2: બેટા, દાળ માં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે.
2: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનું કહીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો. સરકારે કોલસા વિનિમય નિયમો સૂચિત કરતા દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો અને ભગવાન બિરસા મુંડાના શહીદ દિવસ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ નાગરિકોના આશીર્વાદ અને રાષ્ટ્રપ્રથમની ભાવનાથી પ્રેરિત થઈને સરકાર વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અથાક પ્રયાસોના પરિણામે દેશ આજે વૈશ્વિક મંચ પર માળખાગત સુવિધાઓથી લઈને ડિજિટલ ક્રાંતિ સુધી એક નવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સેવા, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશે. પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીના પ્રસ્તાવ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રી પરિષદમાં 3 મંત્રીઓની નિમણૂક કરી છે. ગૃહમંત્રાલયના જાહેરનામા અનુસાર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને વીપી શિવકોલુંધુ અને ભાજપના ધારાસભ્ય જીએનએસ રાજશેખરનને પોંડુચેરી સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો તેમના શપથગ્રહણની તારીખથી અમલમાં આવશે. આ સાથે પુડુચેરીમાં મંત્રીમંડળનું વિસ્તરણ પૂર્ણ થયું છે. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનો આરોપ લગાવીને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. પાકિસ્તાન ધાર્મિક પરિભાષાનો દુરૂપયોગ કરીને તેના નાગરિકોમાં ભારત પ્રત્યે વેરભાવ ઉભો કરી રહ્યો હોવાનું ભારતે આરોપ લગાવ્યો હતો. ભારતે ઇસ્લામાબાદની કડક શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે પોતાના પ્રદેશમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને ફિટના અલ હિન્દુસ્તાન તરીકે લેબલ કરીને અપપ્રચાર કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્રમાં બોલતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતાનેની હરીશે કહ્યું કે ઇસ્લામાબાદ ફક્ત નવી દિલ્હી પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના રાજકીય માળખા અને શાસનમાં તેની સૈન્યની ભૂમિકાને નિશાન બનાવીને ભારતે તાજેતરના બંધારણીય સુધારાઓના નામે નાગરિકોના અધિકાર પર તરાપ મારી લશ્કરી પકડ મજબૂત કરવાનો પણ પ્રયાસ થતો હોવાનું કહ્યું હતું. અફઘાનિસ્તાન પરના હવાઈ હુમલામાં મોટી જાનહાનિ કરવા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું. શ્રી હરીશે ઉમેર્યું કે લશ્કરી કાર્યવાહીના નામે હત્યાકાંડ કરવાથી ગુનાગારને મુક્તિ મળતી નથી. આંતરિક ખામીઓ માટે પડોશીઓને જવાબદાર ઠેરવવાનો પાકિસ્તાનનો લાંબો ટ્રેક રેકોર્ડ રહ્યો હોવાનું પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો છે. બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, ચીન, ઇરાન, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત સહિતના 21 દેશોના કૃષિમંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતો આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. ખાદ્ય સુરક્ષા, કૃષિ નવીનતા, આબોહવા અનુકૂળ ખેતી, કૃષિ વેપાર, નાના ખેડૂતોને સશક્તિકરણ સહિતના વિષયો પર આજે વિવિધ સત્રો યોજાશે. આગામી 12મી તારીખે કૃષિમંત્રીઓ વચ્ચે એક ખાસ સંવાદ યોજાશે, જેમાં નાના ખેડૂતો, મહિલાઓ અને યુવાનો દ્વારા ખાદ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 13મી જૂને બ્રિક્સ રાષ્ટ્રોની મંત્રીસ્તરની બેઠક યોજાશે. દરમિયાન વિદેશી પ્રતિનિધિઓ ઇન્દોરની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનો સ્વાદ માણશે. તેઓ રાજવાડા, સરાફા અને માંડુ જેવા ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે. કોલસા મંત્રાલયે કોલસા વિનિમય નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેને કારણે દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નવું માળખું કોલસા બજારને પરંપરાગત વેચાણ મોડેલથી સ્પર્ધાત્મક બજારમાં પરિવર્તિત કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. કોલસા નિયંત્રક સંગઠન વિવિધ બજાર એક્સચેન્જનું નિયમન અને નોંધણી કરશે. આ પહેલ ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે, ઔદ્યોગિક વિકાસને ટેકો આપશે અને વધુ સ્પર્ધાત્મક અને કાર્યક્ષમ કોલસા બજાર દ્વારા વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપશે. હેમ્પટન સ્કાય રિયાલિટી લિમિટેડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં 6 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. આ સ્થળોમાં પંજાબમાં લુધિયાણા અને જલંધર, ઉત્તરપ્રદેશમાં બરેલી અને દિલ્હી નોઈડા ક્ષેત્રનો સમાવેશ થાય છે. ઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર જે જગ્યાઓને આવરી લેવામાં આવી રહી છે તેમાં હેમ્પટન સ્કાય રિયાલિટી લિમિટેડ સાથે જોડાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા રહેઠાણો અને વ્યવસાયિક કચેરીઓ બંનેનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા 2026ના સુગમ અને સફળ સંચાલન માટે ઉચ્ચ અધિકારીઓએ વિવિધ વ્યવસ્થાઓની

0: સમીક્ષા કરી. જમ્મુના વિભાગીય કમિશનર રમેશ કુમાર અને જમ્મુ ઝોનના પોલીસ મહાનિરીક્ષક ભીમસેન તુતીએ ગઈકાલે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રામબન જિલ્લાની મુલાકાત લીધી હતી. ઉચ્ચ અધિકારીઓએ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આસામની પ્રખ્યાત જીઆઈ ટેગવાળી તેજપુર લીચી આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહી છે. તેમણે કહ્યું કે કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનનું નિકાસ વિકાસ સત્તામંડળ એપીઈડીએ દ્વારા સમર્થનથી તેજપુર લીચીનું પ્રથમ નિકાસ શિપમેન્ટ દુબઈ માટે રવાના થયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે આ પહેલ પ્રદેશની લીચીને વૈશ્વિક સ્તરે ઓળખ આપશે, ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવામાં મદદ કરશે અને ઉત્તર પૂર્વ ભારતના કૃષિ ઉત્પાદનો માટે નવી તકો ઉભી કરશે. ફિલિપાઈન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો છે. 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 4થી વધુ વ્યક્તિઓ ગુમ થયા છે. મોટી સંખ્યામાં લોકોને આશ્રયસ્થાનોમાં વિસ્થાપિત કરાયા છે. ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે કહ્યું કે એજન્સીઓ આપત્તિ પ્રતિભાવનું સંકલન કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોની શાળાઓમાં વર્ગો સ્થગિત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઇરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલા બંધ કરવાની અપીલ કરી છે. જો કે તહેરાને ચેતવણી આપી છે કે ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલા ચાલુ રાખશે તો તે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે પણ ચેતવણી આપી છે કે જો ઉત્તરી ઇઝરાયેલ પર હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના ગઢને ફરીથી નિશાન બનાવશે. એપ્રિલમાં યુદ્ધવિરામ થયા બાદ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ તાજેતરનો સંઘર્ષ સૌથી આક્રમક હતો. ઇરાને રવિવારે રાત્રે ઇઝરાયેલી પ્રદેશ તરફ મિસાઇલો છોડ્યા. આ હુમલાને બેરૂત નજીક હિઝબુલ્લાના ગઢ પર ઇઝરાયેલી હુમલાનો બદલો ગણાવાઈ રહ્યો છે. કોલંબો હાઇકોર્ટે ભૂતપૂર્વ નાયબ મંત્રી સરના ગુણવર્ધનને ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. 2006માં ડેવલપમેન્ટ લોટરી બોર્ડના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન ભાડાના ધોરણે વાહનોની ખરીદી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોમાં તેમને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ભગવાન બિરસા મુંડાના શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન તેમજ ગૃહમંત્રી અમિત શાહ સહિત વિવિધ મહાનુભાવોએ આજે ભગવાન બિરસા મુંડાને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ધરતી આબાનું જીવન હિંમત, આત્મસન્માન અને ન્યાય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમુદાયોને તેમના અધિકારો, ઓળખ અને ગૌરવનું રક્ષણ કરવા પ્રેરણા આપી છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આજે પણ ધાર્મિક પરિવર્તન અને બિરસા મુંડાના સંઘર્ષો અને આદિવાસી ગૌરવ પ્રત્યેનું તેમનું સમર્પણ લાખો દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી મહિલા T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટેટર્સની સ્ટાર યાદી જાહેર કરી છે. મહિલા નેતૃત્વવાળી કોમેન્ટરી ટીમમાં ભૂતપૂર્વ કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓ મિતાલી રાજ, અંજુમ ચોપરા અને વેદ કૃષ્ણમૂર્તિ સહિત અનેક ભારતીય નામો સામેલ છે. પુરૂષ કોમેન્ટેટર્સ તરીકે ભારતના દિનેશ કાર્તિક તેમજ જતીન સપ્રુ પણ કોમેન્ટરી બોક્સમાં જોડાશે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય રાજ્યોમાં ગરમીની આગાહી કરે છે. કોકણ અને ગોવા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના સ્થળોએ દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ધારણા છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે અને ઉત્તર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આજે ભારે વરસાદ પડી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનું કહીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો. સરકારે કોલસા વિનિમય નિયમો સૂચિત કરતા દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો. ફિલિપાઈન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો અને ભગવાન બિરસા મુંડા શહીદ દિવસ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ઔર ઇન જીવો કો બચાતે હૈ ક્યોંકિ અગર યે જીવ નહીં હોંગે તો યે બડે બડે મનુષ્ય ભી સમાપ્ત હો જાયેંગે, ખતમ હો જાયેંગે. યે

0: 278 रनों का लक्ष्य दिया है। ये मैच श्रीलंका के रंगिरी दाम्बुला अंतर्राष्ट्रीय स्टेडियम में खेला जा रहा है। भारतीय टीम ने 50 ओवर में 6 विकेट के नुकसान पर 277 रन बनाए हैं। भारत के लिए ऋतुराज गायकवाड़ के शतक और तिलक वर्मा के 150 रनों की साझेदारी ने भारत को महत्वपूर्ण भूमिका दिलाने की मदद की है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, सरकार ने पिछले 12 वर्षों में युवाओं, महिलाओं और किसानों को सशक्त बनाया। भारत ने संयुक्त राष्ट्र में पाकिस्तान को नफरत की फैक्ट्री बताया। खाद्य सुरक्षा और किसानों के सशक्तिकरण के लिए इंदौर में 5 दिन के ब्रिक्स कृषि मंत्रियों की बैठक शुरू। रणनीतिक रूप से महत्वपूर्ण सड़क परियोजना जोजिला सुरंग का अंतिम चरण पूरा। कश्मीर घाटी और लद्दाख के बीच हर मौसम में संपर्क स्थापित होने की संभावना बढ़ी। प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान के 10 साल पूरे। राष्ट्रव्यापी समारोह आज से शुरू होंगे। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आप सुन रहे हैं
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार रीटा दवे वांचे छे। खाद्य अर्थतंत्रमां परिवर्तन लावाना एक महत्वना प्रयासमां केन्द्रीय खाद्य प्रसंस्करण उद्योग मंत्री चिराग पासवाने आजे अमदावाद खाते सेपलिंग संवाद 2026 उद्घाटन कर्युं। अनलॉकिंग वेल्यू एडवांसिंग फूड प्रोसेसिंग फॉर एम्प्लॉयमेंट जनरेशन एंड सस्टेनेबल ग्रोथ इन साउथ एशिया, आ शीर्षक हेठळ 2 दिवसीय प्रादेशिक उच्चस्तरीय नीति संवादनुं आयोजन खाद्य प्रसंस्करण उद्योग मंत्रालय अने विश्व बैंक जूथ द्वारा संयुक्त रीते करवामां आवी रह्युं छे। उद्घाटन सत्रने संबोधता श्री पासवाने खाद्य प्रक्रियाने कृषि अने समृद्ध सेतु वच्चेનો सेतु ગણાવ્યો। તેમણે રોજગારીનું સર્જન કરવા, લણણી પછીની ખોટ ઘટાડવા અને ખેડૂતોની આવકમાં સુધારો કરવાની તેની અપાર ક્ષમતા પર ભાર મૂક્યો અને વૈશ્વિક ખાદ્ય પ્રસંસ્કરણ કેન્દ્ર તરીકે ભારતના વધતા કદ પર પ્રકાશ પાડ્યો। મંત્રીએ જણાવ્યું કે ભારતે વિશ્વ માટે ખાદ્ય સામગ્રીનો મુખ્ય સ્ત્રોત બનાવવા માટે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે।
3: प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी की सोच है कि भारत इवेंचुअली अपने आप को एक ग्लोबल फूड बास्केट के तौर पर दुनिया के सामने प्रस्तुत करे और ये क्षमता है हम में। हमारे पास प्रोडक्शन इतना है, वॉल्यूम इतना है, बस हम उसको वैल्यू में कन्वर्ट कर दुनिया के सामने प्रस्तुत करना है। इस कार्यक्रम के माध्यम से फूड प्रोसेसिंग सेक्टर को आने वाले दिनों में राष्ट्रीय स्तर पर भी हम लोग विस्तार देने का काम करेंगे और अंतर्राष्ट्रीय स्तर पर भी भारत के खाद्य पदार्थों को कैसे वैश्विक बाजारों तक हम लोग लेकर जा सके, उस दिशा में भी हम लोग को इस 2 दिवसीय पॉलिसी डायलॉग से हम लोग को लाभ मिलेगा।
2: નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને વિવિધ દક્ષિણ એશિયાઈ દેશોના સંશોધકો સહિત લગભગ 200 સહભાગીઓ સ્થિતિસ્થાપક અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓના નિર્માણ પર ચર્ચા કરવા માટે એકઠા થયા છે। આ કાર્યક્રમ દરમિયાન ભારતમાં ખાદ્ય પ્રક્રિયાના સ્તરનું મૂલ્યાંકન એ વિષય પરના અહેવાલનું વિમોચન કરાયું। રાજ્યમાં 5 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી બની રહી છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીએ રાજ્યમાં 10 લાખ સંભવિત લખપતિ દીદીઓની ઓળખ કરી, જેમાંથી 5,96,000 મહિલાઓ હાલ લખપતિ દીદી બની ચૂકી છે। આ સિદ્ધિ રાજ્યભરમાં મહિલા કેન્દ્રિત વિકાસની વધતી શક્તિ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણની સફળતાને પ્રતિબિંબિત કરે છે। કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ નિમિત્તે મહેસાણા જિલ્લામાં આજે પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું, જેમાં સરકારના વિકાસલક્ષી કાર્યો, કલ્યાણકારી યોજનાઓની ઝાંખી રજૂ કરાઈ। કલેક્ટર કચેરી ખાતેથી પ્રગતિપથ યાત્રાને લીલી ઝંડી આપ્યા બાદ સાંસદ હરિભાઈ પટેલે પ્રતિક્રિયા આપી।
4: 12 વર્ષના શાસન, આપણું ગૌરવપૂર્વક શાસન છે, વાત લઈને ઉજવણીનો જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે પ્રગતિ પથનો કાર્યક્રમ યોજાયો છે। જે વિકાસના કામો થયા હોય એની મુલાકાતનો આજે કાર્યક્રમ છે। આજે મહેસાણાથી લીલી ઝંડી આપીને અહીંથી આ યાત્રા રવાના કરવામાં આવી છે। આવનારા 3 દિવસ સુધી આ કાર્યક્રમ યોજાશે અને જિલ્લામાં આ પ્રગતિ પથનો રૂટ જે બને છે એ પ્રમાણે સૌ આગેવાનો અને પદાધિકારીઓ અને અમારા પ્રબુદ્ધ નાગરિકો આ જે વિકસિત થયેલા સ્થળો છે એની મુલાકાત લેશે।
2: ભરૂચ જિલ્લાના પાલેજ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બે સગીર બાળકોના મોત થયા છે. ભૂખી ખાડી બ્રિજ નજીક એક અજાણ્યા વાહને બે માસૂમ બાળકોને અડફેટે લેતા દાદા અને પિતાની નજર સામે જ બંને માસૂમોના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર વાહન અને તેના ચાલકને

શોધવા તપાસ હાથ ધરી છે. ગીર અભયારણ્યમાં આજથી શાકાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. ગીરની જૈવિક વિવિધતા અને પર્યાવરણીય સંતુલન માટે શાકાહારી પ્રાણીઓની ભૂમિકા મહત્વની રહી છે, ત્યારે વનરક્ષક અને વન અધિકારીઓ સહિત 150 કર્મચારી દ્વારા ચિત્તલ, સાબર, નીલગાય, જંગલી સુવર, ચિંકારા અને ચારસિંગાની ગણતરી કરવામાં આવી રહી છે. મુખ્ય વન સંરક્ષક ડોક્ટર અક્ષય જોશીએ જણાવ્યું કે ગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રાણીઓની સંખ્યા અને ઘનતાના નિશ્ચિત આંકડા પ્રાપ્ત થઈ શકે. વલસાડ પોલીસે શેરીમાળ ગામમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં તેના સહ આરોપીની પણ ધરપકડ કરી હતી. પોલીસ માદક પદાર્થ 1 કિલોગ્રામના જથ્થા સહિત 75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે. મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રોને 24 કલાક માટે શરૂ કરાયા છે. વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ખેતીવાડી વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા અતિવૃષ્ટિ સર્જાય તો નીચાણવાળા વિસ્તારોના રહીશો માટે આશ્રયસ્થાનો નક્કી કરાયા છે. આકસ્મિક પરિસ્થિતિમાં મદદ માટે મહેસાણા ડિઝાસ્ટર કચેરીનો 0 27 62 22 22 20 અથવા ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શું તમે તૈયારી કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે, લીલો ડબ્બો,

0: ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું.

નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની. પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે, અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: તરાને નઈ પુરાની.
5: तरानी नए पुराने कार्यक्रम में आपका स्वागत है. आज कार्यक्रम में आपके साथ है आपकी दोस्त प्रीति शर्मा. दोस्तों आज गीतकार असद भोपाली जी की पुण्यतिथि है, तो उनको विविध भारती परिवार की तरफ से श्रद्धांजलि देते हुए और उनको याद करते हुए कार्यक्रम में उनके लिखे कुछ गीत शामिल कर रहे हैं. तो आइए सुनते हैं उनका लिखा ये गाना.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણ

0: માં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KGIT સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नो वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: छेल्ला 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
5: ये है विविध भारती, कार्यक्रम चल रहा है तराने नए पुराने, और आप सुन रहे हैं गीतकार असद भोपाली के लिखे कुछ गाने।

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इटलेज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूखा कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नो वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनू शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: बेटा दाल माँ मीठा नहीं जगह खांड पड़ी जाए तो क्यों लागे।
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: आप સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું, પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં, પૂજા પ્લસ રાવપુરા વડોદરા।
0: બેટા દાળ માં મીઠા ની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે।
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
4: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે।
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સંવાદનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ ગણાવ્યો. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યમાં 11 જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી આ રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આયોજન કરતા

0: વહેલા પાણી છોડવાના દિશાનિર્દેશો આપ્યા હતા. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના રાજ્યના 69 લાખ ખેડૂત પરિવારો માટે આર્થિક સુરક્ષા કવચ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 22 હપ્તામાં રાજ્યના 69,25,000થી વધુ ખેડૂત કુટુંબોને 23,083 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. આ યાત્રાની શરૂઆત પ્રથમ હપ્તા વખતે 28 લાખથી વધુ ખેડૂતોને 572 કરોડની ચૂકવણી સાથે થઈ હતી. આ યોજનાથી ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવામાં આર્થિક મદદ મળી રહી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં આજે સાયકલ રેલી અને જનજાગૃતિ રેલી યોજાઈ ત્યારે મહીસાગર જિલ્લામાં ગોધર ગામે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. બીજી તરફ નવસારી જિલ્લાના જલારપુરના સીમડ ગામે અને બોટાદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું. દરમિયાન જામનગર, પંચમહાલ અને દીવમાં પણ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને આજે અમદાવાદ ખાતે ઉચ્ચસ્તરીય પ્રાદેશિક નીતિ સંવાદ સેપ્લિંગનું ઉદ્ઘાટન કર્યું. અનલોકિંગ વેલ્યુ એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા વિષય પર યોજાયેલા આ સંવાદના ઉદઘાટન સત્રોને સંબોધતા શ્રી પાસવાને કહ્યું, ભારત વૈશ્વિક ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણી કેન્દ્ર તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો મહત્વનો સેતુ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર રોજગારીની નવી તકોનું સર્જન કરવા, પાકની લણણી પછી થતા નુકસાનમાં ઘટાડો કરવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમજ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિશાળ ક્ષમતા ધરાવે છે.
1: मैं चाहता हूं कि दुनिया का कोई भी डाइनिंग टेबल ऐसा ना रहे जहां पे कम से कम एक भारतीय खाद्य पदार्थ जरूर होना चाहिए. हमारे घरों में नानी दादी का दही जमाना, पापड़ अचार बनाना, ये तमाम प्रसंस्करण का ही हिस्सा है जिसको धीरे धीरे और वर्टिकल्स में हम लोग एक्सपैंड करने का हम लोग काम कर रहे हैं.
0: આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ વિકાસનો આધારસ્તંભ ગણાવ્યું. 2 દિવસ દરમિયાન નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને વિવિધ દક્ષિણ એશિયાઈ દેશોના સંશોધકો સહિત અંદાજે 200 સહભાગીઓ સ્થિતિસ્થાપક અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓના નિર્માણ પર ચર્ચા કરશે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આજે ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા દ્વારા મંત્રાલયનો ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંવાદ કરવાનો અને તેમની સમક્ષ આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમનું વિઝન, ઉદ્દેશ્યો અને કાર્યકારી માળખું રજૂ કરવાનો છે. કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે પંચાયતોને પોતાની આવકના સ્ત્રોત જાતે શોધવા અંગે માર્ગદર્શન આપ્યું.
2: આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ શરૂ કિયા હૈ ઇસમે હમ ચાહતે હૈ કે પંચાયતે અપને હી પેરો પે ખડી હો, વો અપને આય કે સ્ત્રોત ખોજે, ઉનકો ઓર ઉન્નત કરે ઓર જિસકે લિયે જો ભી તકનીકી સહાયતા કી જરૂરત હોગી વો ભારત સરકાર ઉનકો મુહૈયા કરાયેગી.
0: કાર્યશાળા અંતર્ગત એક પારદર્શક પ્રક્રિયા દ્વારા પંચાયતોને આવક પેદા કરતા પ્રોજેક્ટ્સ અને પહેલો માટેના વિચારો રજૂ કરવા આમંત્રિત કરાશે. પસંદ કરાયેલા વિચારોને મંત્રાલય તરફથી સમર્પિત ટેકનિકલ સહાય મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ _ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ _ ABIDને ને ફોલો કરશો. રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં આઉટસોર્સિંગ અને 11 માસના કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય અને હિસાબી કામગીરી સોંપી શકાશે નહીં. આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર જાહેર કરી સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કામગીરી આઉટસોર્સ અથવા કરાર આધારિત કર્મચારીઓને સોંપવાથી આર્થિક અને વહીવટી સમસ્યાઓ ઉભી થવાની શક્યતા રહે છે. તેથી હવે આ તમામ કામગીરી નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને જ સોંપવાની રહેશે. પરિપત્રમાં જણાવાયું છે કે જ્યાં હાલ આવા કર્મચારીઓ પાસે નાણાકીય અથવા હિસાબી કામકાજ છે ત્યાંથી તાત્કાલિક અસરથી તે કામગીરી પરત રહેવાની રહેશે. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે કહ્યું કે નાગરિકોને ફરિયાદોનો જિલ્લા સ્તરે જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. આજે ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર અને પોલીસ ભવનના જનસંપર્ક

0: કાર્યાલય ખાતે નાગરિકોની રજૂઆતોની સમીક્ષા કર્યા બાદ તેમણે આ વાત કહી. શ્રી મલિકે અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.
1: આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનો નિકારણ થઈ જાય, એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો. તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળે પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં, એના લેવલે નિકાલ વધારે થઈ જાય એ આપણે અપેક્ષા છે. તેમ છતાં જે અમુક રજૂઆતો અહીંયા આવે છે, કેવી રીતે અહીંયા રજૂઆતો ઓછા થઈને જિલ્લામાં જ એનો નિકાલ થાય એનો આપણે વ્યવસ્થા ગોઠવાના છીએ.
0: બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયાની ઉપસ્થિતિમાં પ્રમાણિત બીજ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં 800થી વધુ ખેડૂતોને બીજનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રીમતી બાંભડિયાએ કહ્યું, આ પ્રમાણિત બીજથી કૃષિ ઉત્પાદકતા વધશે અને પાકની ગુણવત્તા પણ સુધરશે.
2: કિસાનોની આવકમાં વધારો થાય એ ધ્યેયને લઈને આજે ગઢડા તાલુકાની અંદર પ્રમાણિત બીજનું વિતરણ થયું છે. MSP સતત વધી રહી છે અને યોજના દ્વારા કિસાનો છે એના ઉત્પાદનમાં વધારો થયો છે, એની આવકમાં વધારો થયો છે અને ટેકનોલોજી સાથે આપણો કિસાન આજે ખેતી ઉત્પાદનમાં આગળ વધી રહ્યો છે, ત્યારે એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું.
0: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 16 ગામોની પાણીની સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું છે. આ ગામોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી, ત્યારે સરકારની કટિબદ્ધતાથી નદી નાળા તળાવો તેમજ ચેકડેમોને ઉડા કરવાની કામગીરી સાથે પીવાના પાણીની પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાને પગલે બોરકુવાના સ્તરો ઉપર આવ્યા છે, જેને પગલે પાણીની સમસ્યાનું સમાધાન થયું હોવાનું કાર્યપાલક ઇન્જિનિયર DL ટંડલે જણાવ્યું.
3: સોનગઢ તાલુકાના જે છેવાડાના ગામો છે એમાં આપણે ઈસ્ટ સોનગઢ જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ 3 તરીકે ડુમડા સબ હેડવર્કથી પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવેલી છે અને મોટાભાગના વિલેજ લેવલના સંપ છે એમાં આપણે સફળતાપૂર્વક પાણી પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલું છે. વિલેજ લેવલના ફળિયા લેવલના જે પાઇપલાઇન નાખવાની હોય જોડવાની હોય એમાં આપણે જે ખૂટતી પાઇપલાઇન હોય તે આપણે મેળવી અને એની પાઇપલાઇનનું જોડાણ પણ કામગીરી ચાલુ છે અત્યારે હાલમાં.
0: આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. દરમિયાન આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
4: आज का जो फोरकास्ट दिया गया अगले 7 दिन के लिए गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है और जो सौराष्ट्र कच्छ के लिए 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं है. अहमदाबाद के लिए आज का पूर्वानुमान इसी तरह है, जनरली क्लाउडी स्काई रहेगा और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने की संभावना है.
0: રાજકોટમાં આજે ST નિગમની નવી 5 વોલ્વો બસને મેયર ડોક્ટર નેહલ શુક્લએ લીલી ઝંડી આપી. આજથી શરૂ કરાયેલી 3 બસ ભુજ, જ્યારે 2 બસ વડોદરા રૂટ પર દોડશે. હાલ રાજકોટમાં 17 વોલ્વો, 20 AC લક્ઝરી અને 20 ઇલેક્ટ્રિક AC બસ દોડી રહી છે, ત્યારે ટૂંક સમયમાં 6 નવી બસો મળતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી, જામનગર અને દાહોદ રૂટ પર દોડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. PM કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સંવાદનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રની કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ ગણાવ્યો. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આત્મનિર્ભર અને પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, ફિલ્મી ગીત અંતર્ગત હમરાઝ ફિલ્મનો ગીત સાંભળીએ. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીતકાર છે હિમેશ રેશમિયા અને ગીતકાર છે સુધાકર શર્મા.

0: ટી પર અધિકારીઓએ પ્રતિબંધ મૂક્યા પછી તણાવ વધ્યો છે. રવિવાર રાત્રિની અથડામણો પછી આ તાજેતરની ઘટના સામે આવી છે, જેમાં 7 નાગરિકોના મોત થયા હતા. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા નાગરિકો પર કરવામાં આવેલી કાર્યવાહીની વૈશ્વિક નિંદા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ LPMS વિનિમયનું ઉદઘાટન કર્યું છે, જે ભારતની જમીન સરહદો પર કાર્ગો પ્રોસેસિંગ અને મુસાફરોની અવરજવરને ડિજિટાઇઝ અને સુવ્યવસ્થિત કરશે. સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે આ પહેલ આધુનિક અને ટેકનોલોજી સંચાલિત સરહદ વ્યવસ્થાપન પ્રણાલી બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
1: મારી સ્માર્ટ બોર્ડર કી સંકલ્પના મેં લેન્ડ પોર્ટ ઓથોરિટી કા બહોત બડા યોગદાન આને વાલે દિનો મેં. યે જો લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓર સ્માર્ટ બોર્ડર કી સંકલ્પના યે દો મિલકર એક પ્રકાર સે અભેદ ઓર સુરક્ષિત બોર્ડર કા નિર્માણ કરેંગે, ઇસમેં મેરે મન મેં કમ સે કમ કોઈ શંકા નહીં.
0: સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESS સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટની સ્થાપનાને મંજૂરી આપી છે. આ સિસ્ટમ લગભગ 850 એકર ખાલી સંરક્ષણ જમીન પર સ્થાપિત કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં સંરક્ષણ જમીન પર સંકલિત BESS સપોર્ટ સાથે મોટા પાયે સૌર ઉર્જા ઉત્પાદન સુવિધાનો વિકાસ સામેલ છે. મનરેગાથી ગ્રામીણ રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન VBGRAMGમાં સરળ સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 95,692 કરોડ રૂપિયાના વચગાળાના બજેટ ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કાયદો આવતા મહિનાની 1 તારીખથી દેશભરમાં અમલમાં આવશે. ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ બાદ પત્રકારો સાથે વાતચીતમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદાના અમલીકરણ પહેલા જરૂરી તૈયારીઓ કરવા કહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે. શ્રી ગુટરેસે હુમલા બંધ કરવા અને સંયમ રાખવા અપીલ કરી છે. તેમણે લેબનોન, ઈરાન અને ગાઝામાં યુદ્ધ વિરામનું પાલન કરવા માટે તમામ પક્ષોને હાકલ કરી છે. શ્રી ગુટરેસે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નેવિગેશનના અધિકારો અને સ્વતંત્રતાનો આદર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના અમીર શેખ મિશાલ અલ અહેમદ અલ ઝાબેર અલ સબાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં વધતી જતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ તણાવમાં વધારો થવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને કુવૈતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના હુમલાઓની ભારતની કડક નિંદાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે શાંતિ અને સ્થિરતા ઝડપથી પુનઃસ્થાપિત કરવા અને તણાવ ઓછો કરવા માટે સંવાદ અને રાજદ્વારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી મોદીએ કુવૈતના અમીરનો કુવૈતમાં રહેતા વિશાળ ભારતીય સમુદાયની સુખાકારી અને સલામતી માટે સતત વ્યક્તિગત ધ્યાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી બલ્ગેરિયા અને ફિનલેન્ડની 2 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બલ્ગેરિયાની તેમની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર બલ્ગેરિયન નેતૃત્વને મળશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. ફિનલેન્ડની તેમની મુલાકાતના બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર કુલતરણતા મંત્રણાના 14મા સંસ્કરણમાં હાજરી આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં સરકાર પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે આરોગ્ય સંભાળ સુવિધાઓને સતત મજબૂત બનાવી રહી છે. શ્રી નડ્ડાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના 10 વર્ષની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતા આ વાત કહી હતી. ઉજવણીના ભાગરૂપે સગર્ભા સ્ત્રીઓ અને તેમના પરિવારોને મફત સેવાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાગૃતિ અને આઉટરીચ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના મુખ્યાલયની મુલાકાત લીધી અને આ મહિનાની 21મી તારીખે યોજાનારી નીટ પરીક્ષાની પુનઃ પરીક્ષા માટેની તૈયારીઓની સમીક્ષા કરી. નવી દિલ્હીમાં એનટીએ મુખ્યાલયની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે

0: જણાવ્યું કે કેન્દ્ર સરકારે પ્રશ્નપત્રોની તૈયારીથી લઈને ત્યારબાદની તમામ પ્રક્રિયાઓ સુધીના તમામ જરૂરી પગલાં સુનિશ્ચિત કર્યા છે. તેમણે ઉમેર્યું કે સરકાર ભૂલો અને ખામીઓને રોકવા માટે રાજ્યો સાથે સક્રિય રીતે સંકલન કરી રહી છે.
1: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था, आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે પલાઉ ધ્વજવાળા ટેન્કર એમટી મારેવિક્સ પર સવાર તમામ 24 ભારતીય ક્રૂ સભ્યોને ઓમાન નૌકાદળના હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા કર્મચારીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. જહાજ ઓમાનના મસીરા નજીક લંગરાયેલું છે. રોડ પ્રોજેક્ટ જોજીરા ટનલનો અંતિમ તબક્કો આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આનાથી કાશ્મીર ખીણ અને લદ્દાખ વચ્ચે દરેક ઋતુમાં સંપર્ક સ્થાપિત થવાની શક્યતા વધી ગઈ છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રિમોટનું બટન દબાવીને લદ્દાખના મિનિમાર્ગમાં જોજીલા ટનલના પૂર્વ પ્રવેશ દ્વાર પાસે વિસ્ફોટ કર્યો અને તેને કાશ્મીર અને લદ્દાખ વચ્ચે ઓલ વેધર કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી. જાપાનમાં ભારતના રાજદૂત નગમા મલિકે આજે નાગાસાકી શહેરના મેયર શિરોસુકે સુઝુકી સાથે ચર્ચા કરી. જાપાનમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજદૂત અને મેયરે ભારત અને નાગાસાકી શહેર વચ્ચેના આદાનપ્રદાન અને સહકારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના પગલાં પર અર્થપૂર્ણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિનિમયનું ઉદઘાટન કર્યું. સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એનટીએ મુખ્યાલય ખાતે નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: crossing and passenger movement across India's land borders. Addressing the gathering, Mr. Shah said the initiative reflects the government's commitment towards building a modern, technology-driven border management system. He said, the platform is aligned with the vision of Viksit Bharat 2047 and will strengthen trade facilitation, connectivity and national security. And with that, we end this news bulletin.
1: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:55 ફરી મળીશું. અત્યારે પાયલ ભટ્ટને રજા આપશો. શુભરાત્રી.